મોરા કરી મને ખાર્યા રંગ મતી લે જા મોલા કરી મેખાર્યા રંગ મતી લે જા મિલ્યા હરમ